0: છે
1: મિર્ચી સ્ટોરીઝ સ્ટોરીઝ
2: બસ 24 ઘંટે હી રહેંગી
3: યાર તુજે પતા હે રાજસ્થાન કે એક ગાંવ મે રેલવે સ્ટેશન પર કોઈ એમ્પ્લોય હે હી નહીં વહાં કે ગાંવ કે લોગ હી ટિકટ બાંટતે હૈ
4: ફિર તો યહાં વો ચાય ચાય યે આવાઝ નહીં બલ્કિ યે આતી હોગી ટિકટ ટિકટ ઓર યાર COD તો યહાં ભી હોતા હોગા ના કેશ ઓન ડેસ્ટિનેશન
5: મિર્ચી ઇટ્સ હોટ
6: हम भी वो हैं जो कभी किसी के पीछे नहीं खड़े होते जहाँ खड़े हो जाते हैं लाइन वहीं से शुरू होती है
7: और हम जहाँ चल जाते हैं बॉलीवुड के गानों की लाइन वहीं से शुरू हो जाती है कतर का नंबर वन रेडियो स्टेशन
8: 89.6 FM मिर्ची वन इट्स हॉट